કે લડીવાર પ્રકરણ મહારાજી સેવા લઈ રહે ને છે વિશેષતા ગુરુ ગ્રંથ સાહેબ મહારાજી દિયા ઓર બેનતી છે એન્ડ નહીં સમુદ્ર દે કિનારે તે આનંદ હી હૈ અંત નહીં પા સકતે એ છિયા ચો ચાર વિશેષતાઈયા આપજી શ્રવણ કર ચુકે હો અજ પંજમી દી વારી હૈ ચાર કેવલ બોલ કે લંઘદે આ ડટે